તોઈ સદા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચા સચ્ચ